જય ગુરુ ભાઈ બોનુ, આપ સબનું ઘણેમાં સ્વાગત કરું હું અમારી આજની પરબાતની સભામે. આપ સબ સાંભળી રહ્યો હો આપણું સામુદાયિક રેડિયો વગ રેડિયો 90.8 FM માટે. હું આપને હાથે આપની બોન અંજલિ પારેશરને આજે વાર શનિવારની તારીખ 30 મે 2026 નું દાડો હૈ. ભાઈ બોનો, અમે દેખી રહ્યા હો કે અવડે સ્ટુડિયોની ઘડી મેં પરબાતના 6 વાગી ગઈ હૈ. હવે આપણે શરૂઆત કરો પરબાતની સભામાં પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. ભાઈ બોનો, આજે સભાની શરૂઆત કરંગા સપ્તકી પહેલે ભક્તિ શ્રદ્ધા અને આસ્થા થકી જોડો કાર્યક્રમ આરાધના થકી. એનામાં આપણે હમરંગા આજના સુવિચાર અને હાથે ભક્તિમય ગીતન. અણસ ક્રમમાં અગાડી બળંગા કિસાન ભાઈ બોનો થકી જોડો કાર્યક્રમ ખેતીવાડી. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 6 વાગીને 30 મિનિટ માટે. પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ ને મું આપની બોન અંજલિ પારેશરની હાથે. એણીસ કડીમાં આપણે બીજા કાર્યક્રમની શરૂઆત કરંગા જેને કહે બાલકનું બાલપન, એટલે કાર્યક્રમ સચ્ચા બચપન. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 7 વાગે. પ્રસ્તુત કરતા કશિશ પારેશર ને મું આપની બોન અંજલિ પારેશરની હાથે. એણીસ કડીમાં આપણે આગળ રૂપ કરંગા તમારી ને અમારી આવાજ કાર્યક્રમ યુવાઓની આવાજની આડી. આ કાર્યક્રમ આપ સાંભળી શકો ગા ઠીક 7 વાગીને 30 મિનિટ માટે. પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ ને કશિશ પારેશર ને હાથે. એણીસ કડીમાં આપણે આગળ વળંગા આપણા અધિકાર કાનૂન ને નિયમ થકી જુડુ કાર્યક્રમ સચ્ચા સ્વરાજ. આ કાર્યક્રમ આપ સાંભળી શકો ગા ઠીક 8 વાગે. પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ ને મું આપની બોન અંજલિ પારેશર ને હાથે. અણસ ક્રમમાં આગાડી બળતા તકે આપણા રૂપ કરંગા રાજસ્થાની ગીત થકી જુડુ કાર્યક્રમ લોક સંગીત. આ કાર્યક્રમ આપ સાંભળી શકો ગા ઠીક 8 વાગીને 30 મિનિટ માટે. ને શ્રોતાઓ, બીજું કાર્યક્રમ શરૂ થાગા ઠીક 9 વાગે કાર્યક્રમ ઘુમર. આ કાર્યક્રમ લઈને આવેગા હું, એટલે આપની બોન અંજલિ પારેશર ને મારે હાથે રહેગા મારી રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ. એની બાદ ભાઈ બોનું ઠીક 9 વાગીને 30 મિનિટ માટે આપ હમરોગા કાર્યક્રમ સપનું કી ઉડાન. આ કાર્યક્રમ લઈને આવેગા અમારી રેડિયો સાથી. ને એને બાદ ભાઈ બોનો, અમારી અબ તક હિન્દી મુલાકાત થાગા કાર્યક્રમ હમારી બાત આપકે સાથ મેં ઠીક 10 વાગે. અને સાથે શરૂ થાગા આપની પસંદનું કાર્યક્રમ આપકી ફરમાઇશ, જેને આપ સાંભળી શકોગા પરવાતે 11 થકી બપોરની 1 વાગ્યાની વેસમી. અગર આપ ભી આપની ફરમાઇશનું ગીતન હમરૂ ચાહો તો અમને મોકલી શકો ફિલ્મનું નામ, ગીતના બોલ, આપનું નામ ને આપના ગામનું નામ અમારે અણા વોટ્સએપ નંબર માટે. અમારું નંબર હે 9460051234. તો ભાઈ બોનો, આ તો હતી આપણા પરબાતની સભામાં પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. હવે આપણે સભાની શરૂઆત કરો ભક્તિ શ્રદ્ધા અને આસ્થા થકી જુડ કાર્યક્રમ આરાધના થકી.

0: કાર્યક્રમ ખેતીવાડી અમારા વારા હંગરભાઈ બોનોને આપની બોન અંજલિ ને આપની બોન જાગૃતિનું રામ રામ. ભાઈ બોનો આપ સાંભળી રહ્યો આપણું સમુદાય રેડિયો વાગડ રેડિયો 90.8 FM માતે ને આપ સબનું ઘણે મન સ્વાગત કરા હું અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મે.
1: હવે ભાઈ બોન લઈને હાજર થઈ ગયા કાર્યક્રમ ખેતીવાડી ને નાણાસ કાર્યક્રમ ને માધ્યમ થી કે અમે વાતે કરા હા ખેતી પશુપાલન ને ગ્રામીણ વિકાસ ને લઈને. તો આજે ભી આપણે એક વિષય જોડાઈ રહ્યું હૈ. આજનો વિષય હૈ બકરી પાલન આપણે હરતે કરવું હોય ને એનું શું મહત્વ હૈ. આપણે દેખો કે આજના સમય મેં ખેતી ને હાથે હાથે પશુપાલન કિસાન ની આય વધારવાનું સબતે કી મોટું મજબૂત માધ્યમ બની ચુક્યું. અંજલિ બોન ને જઈ વારે વાત આવે કે કમ ખર્ચ ને કમ જગ્યા માટે જલ્દી થકી આપણને લાભ મળી જાય તે એવા મેં આપણે શું કરી શકા તો એ હૈ કે બકરી પાલન સબતે કી અગાડી રહે. તો એટલે કહ કે છોટી સી બકરી ઘણું મોટું કમાલ કરે હે ને ગરીબ કિસાન ની આ ઢાલ ભી રહે. તો આજે જાણા બકરી પાલન હરતે કર હરતે શરૂ કરી શક ને આની નસ્લ આપણને કેવી જુએ ને હું સાવધાની આપણને રાખવી જુએ તો આ સબ વાતે આપણે આજના કાર્યક્રમ ને માધ્યમ થી કરંગા. પણ શરૂઆત મેં હમરા અંકિત ને મોરે કર આપણી વાતે.
0: હવે તો ભાઈ બોનું આપ સાંભળતા રહેજો આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM.

0: ટેલિફોન ગીત તો આવીશું પૂરું, અને ગીતને બાદ એક વખત ફરી આપણે ભાઈ બહેનોનું આપણે સ્વાગત કરો આજના કાર્યક્રમ ખેતીવાડી મેં. અને જેમ કે ગીત કે પહેલા આપણે વિષય બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા રહ્યા કે બકરી પાલન આપણને હરતે કરવું શું નાનો હું મહત્વ હૈ, તો આપણે દેખો કે ભારત કૃષિ પ્રધાન દેશ હૈ, ગામો મેં આજે ભી ઘણા પરિવાર આપણી આય વધાવવા બદલે પશુપાલન માટે નિર્ભર હૈ. બકરી પાલન એવો વ્યવસાય હૈ જેના થકી ગરીબ ભી કિસાન આને શરૂ કરી શકે હૈ. આપણે કહો કે બકરી અક્સર ગરીબ આદમીની ગાય હૈ, કેમ કે આને પાલવામાં કોઈ ખર્ચ નથી આવતું, લાભ જલ્દી થકી મળી જાય હૈ, બકરી દૂધ ભી આલે હૈ, સૂરો ભી આલે હૈ, ને એનું જે ગોબર હૈ એ ખેતર બદલે જૈવિક ખાદનું કામ ભી કરે હૈ.
1: હવે જાગૃતિબુન આપણે દેખો કે આજના ટાઈમમાં ખેતીની હાથે હાથે વધારે આયના સાધન હોવું ઘણું જરૂરી હૈ, કેમ કે ખેતી માટે નિર્ભર રહેવા થકી ઘણા કાની મુશ્કેલ થઈ શકે. ક્યારેક આપણે દેખો મોસમ ખરાબ રહે તો ક્યારે ફસલના દામ વધારે થઈ જાય, તો ક્યારેક લાગત એટલી વધી જા બચત કાંઈ થતી નથી. એવું મેં આપણે પશુપાલન જે હૈ કિસાન ભાઈ બહેનો બદલે મજબૂત સહારો હૈ. એનમાં જેમ કે આપે બતાડ્યું કે બકરી પાલન જે હૈ એ સબ તકી અસલ કામ હૈ, કેમ કે આ ગરીબ તકી ગરીબ પરિવાર ભી શરૂ કરી શકે, ને આનમે કમ ખર્ચ મે વધારે લાગત આપણે ભાઈ બહેનોને મળે હૈ. આજના ટાઈમ મેં આપણે દેખી રહ્યો કે ગામો મેં બકરી જે હૈ એ અક્સર ગરીબ આદમીની ગાય કહેવાય હૈ, કેમ કે ગાય ભેંસનું પાલન કરવું આસાન નથી રહેતું, બલકી બકરી પાલન જે હૈ એનું ખર્ચ કમ રહે હૈ ને આય વધારે રહે હૈ, કેમ કે બકરી જે હૈ એને કમ જગ્યા જોઈએ હૈ, ચારો ભી કમ જોઈએ હૈ ને જલ્દી મોટી થઈ જા, જેમ કે આપે કીધું કે સોરો ભી જલ્દી પેદા કરે હૈ. તો આપણે કહી શકો કે કમ ટાઈમ મેં ભી કિસાન જે હૈ એ આન તકી વધારે આય પ્રાપ્ત કરીને આપણી જે જીવનશૈલી હૈ એને હદારી શકે.
0: હવે અંજલિ પણ આપણે ભાઈ બહેનોને એ ભી કહેવું ચંગા કે કયા ભી કામની સફળતા સહી યોજના માટે નિર્ભર કરે હૈ. બકરી પાલન શરૂ કરવા તકી પહેલે આપણે ઘણી વાતોનું ધ્યાન રાખવું જોઈએ, જેમ કે સબ તકી પહેલે આપણે આ તય કરવું હોય કે આપણે બકરી પાલન છોટા સ્તર માટે કરંગા યા મોટા સ્તર માટે કરંગા. આ આપણે બદલે નવું હૈ ને નવી શરૂઆત હૈ, આપણે કને કમ બકરી ભી થઈ શકે તો ધીરે ધીરે આપણે અનુભવ બળવા થકી આપણે સંખ્યા વધાવી શકે. અને બીજી વાત હૈ કે અચ્છી નસ્લનું આપણે ચયન કરો, સહી નસ્લની જે બકરી રહે એ અસલ લાભ ભી આલે હૈ ને આ લાભની કુંજી ભી રહે. તો આપણે ભાઈ બહેનોને આપણે કહેંગા કે ભાઈ બહેન બકરી પાલન મેં સાફ સફાઈ ભી ઘણી જરૂરી હૈ, આપણે જે બકરી રહે એ હમેશા સુખી ને સાફ જગ્યા માટે એને રાખવું જોઈએ. આપણે ઘર માં અગર વાડો બને તો કહે તો વાડા માં આપણે રાખ નહીં, આપણે પાણી જમા નહીં થવું જોઈએ, કેમ કે આપણે દેખા અંજલિ બોન કે જે પાણી જમા થાય એ મસ્ત ભી થઈગા એ બહી ભી નહીં શકેગા. તો આપણને જે વાડો હૈ એ હવા અને ધૂપનું ઉચિત પ્રબંધન હોવું જોઈએ, બારિશ ને શરદી થકી બચાવ ભી જરૂરી હૈ. એના સાથે બકરીને રહેવાની જે જગ્યા હૈ એ વધારે ભીડભાડ વાળી નહીં રહેવી જોઈએ, ગંદકી થવા થકી આનાને મેં બીમારી તેજી થકી ફેલે હૈ તો આ બીમાર પડી જઈગા. નગર કિસાન ભાઈ થોડી ઊંચાઈ માટે લકડી યા બાંસ નું ફર્શ ભણાવીને વાડો તૈયાર કરે તો સફાઈ ભી આસાની થકી રહી શકેગા.
1: હવે જાગૃતિ બોન આપે સહી કીધું, એની સાથે આપણે જે ભાઈ બોન હે એને ટેમ ટેમ માટે એનાનું ટીકાકરણ કરાવવું હૈ, કેમ કે બકરીઓની બીમારી થકી બચાવવા બદલે અગર આપણે ટેમ માટે ટીકાકરણ નહીં કરાવવા તો સંક્રમણ વધારે ફેલે ને આપણી બીજી બકરીઓ જે હે એ ભી સંક્રમિત થઈ જાય. એની સાથે આપણે સંતુલિત આહારનું સેવન એણાને કરાવવું હૈ, જેમ કે હરી ઘાસ હુકો ચારો સાફ પાણીની આપણાને વ્યવસ્થા કરવી હૈ, જેન થકી એણાનું સ્વાસ્થ્ય હૈ એ અસર બણું તકું રહેગા. એની સાથે આપણે દેખો કે બકરી પાલન કરવા થકી આપણને જૈવિક ખાદ ભી મળે હૈ. બકરી પાલન ખેતીની મજબૂત નીવ બનાવવામાં મદદ કરે

0: જાગૃતિ બુન, ગીત તો આઈશું પૂરું ને ગીતની વાત એક વખત ફરી આપણે ભાઈ બહેનોનું આપણે સ્વાગત કરો આપણે આજના કાર્યક્રમ ખેતીવાડીની. જેમ કે ગીત થકી પહેલા આપણે અસલ તરીકાથી કે જાણ્યું કે આપણે જે ભાઈ બહેન હે એ બકરી પાલન હરતે કરે ને હરતે બકરી પાલન કરવા થકી એણાની જે આય હે એ વધેગા. જેમ કે આપે આપણે ભાઈ બહેનોને બતાડ્યું હતું કે એણાને અચ્છી નસ્લનું ચુનાવ કરવું હે, બકરીને રહેવાની જે જગ્યા હે એ બી સાફ સફાઈનું ધ્યાન રાખવું હે, તેમ માટે ટીકાકરણ ને સંતુલિત આહારની વ્યવસ્થા કરવી હે. એની સાથે ભાઈ બહેનો આપણે કેવું ચંગા એ બકરી પાલન શરૂ કરવાને પહેલે આપણને ધ્યાન રાખવું હે કે આપણને કેટલા પૈસાની જરૂરત પડે. અગર આપણે બે યા ચાર બકરીની શરૂઆત કરી રહો તો એને બદલે આપણને પૈસાની વ્યવસ્થા કરવી હોગા, ઘરની આય પાય એની રહેવાની જગ્યા દેખવી હોગા, પછી ધીરે ધીરે આપણે એનાની સંખ્યા વધાવી શકો. એટલે કહી શકો કે પહેલા આપણને છોટા સ્તર માટે આની શરૂઆત કરવી હે ને ધીરે ધીરે આને આપણે આગળ વધાવી શકો.
1: હવે અંજલિપુર, એના સાથે આપણે બકરી અને ભોજનની બારેમાં વાત કરો તો બકરીએ હરી ઘાસ પત્તી ભૂકો ચારો ને અનાજ સબ ખાઈ શકે હે, ને આ સબ સંતુલિત ભોજન આપણે આલે દૂધ ભી અસલ આલેગા ને એનું વજન ભી અસલ તરીકા થકી વધેગા. હરી ઘાસ મેં આપણે કહી શકો કે પેડ પૌધાની પત્તી એ ભી આલી શકે, એના સાથે ભૂસો દાણા ભી આલી શકે. બકરીને આપણે હંમેશા સાફ પાણી ભી ઉપલબ્ધ કરાવી શકે, યાની કે આપણે ધ્યાન રાખવું કે ખરાબ સડો થકું પાણી એને નથી આલવું ને સાફ પાણી પીવાડવું હે, ને હળ્યો થકું આપણે ચારો ભી નથી આલવું, કેમ કે અગર એ ખાઈંગા થી બીમાર પડી સહીંગા. એના સાથે આપણે ભાઈ બહેનો ને કહેંગા કે જઈ વારે બકરીની આપણે દેખભાલ કર તો સહી દેખભાલ ઘણી જરૂરી હે. અગર સહી દેખભાલ કરંગા તો એ બીમાર કમ થઈંગા, અને બીમાર કમ થઈંગા તો આપણને લાભ વધારે આલેંગા. સમય સમય માટે જેમ કે આપે કીધું તું કે ટીકાકરણ કરાવવું હે, પશુ ચિકિત્સકની સલાહ લઈને આપણે ટીકાકરણ કરાવી શકે. આપણે જે બકરી એને ઠંડ બારિશ ને વધારે ગરમી થકી બચાવવા હે, ને અગર કોઈ બકરી બીમાર દીકાઈ ભી રહી હે તો એને જે બીજી બકરી હે એના થકી અલગ રાખવું હે, ને નિયમિત સફાઈ ને પૌષ્ટિક ભોજન આલંગા તો આપણી જે બકરી હે એ સ્વસ્થ રહેગા ને આપણને આમદની બી અસલ આલેંગા.
0: હવે જાગૃતિ બુન આપે સહી કીધું, એને સાથે આપણે ભાઈ બહેનો ને કેવું ચંગા કે આપણી બુન બદલે બકરી પાલન હજી બી મહત્વપૂર્ણ હે. આપણે દેખો કે આપણી જે બુને હે એ પશુઓની દેખભાલ અસલ તરીકા થકી કરે હે, એવા મેં બકરી પાલન કરીને એ આપણે રોજગારના સ્તરને બહેતર બનાવી શકીએ. આપણે દેખો કે ઘરને કામને હાથે આપણી બુને બકરી પાલન આસાની થકી કરી શકીએ, સ્વયં સહાયતા સમૂહ બનાવીને કામ કરી શકે ને આપણી અલગ પહેચાન બનાવી શકીએ. આપણે દેખો કે ઘણી બોને હે જે ગામ મેં બકરી પાલન કરી હે, ને એને માધ્યમ થકી એ આપણા સોરોની ભણાઈ પૂરી કરી રહી હે, ઘરનું ખર્ચ ચલાવી રહી હે, ને ખુદ બી આત્મનિર્ભર બનીને આપણી અલગ પહેચાન બનાવી રહી હે.
1: હવે અંજલિ બોન, જેમ કે આપે બતાડ્યું કે આપણે બોને બદલે બકરી પાલન હરતે જરૂરી હે, આઈસ અગર આપણે વાત કરે કે બકરી પાલન થકી હું લાભ થઈ શકે તો આપણે ભાઈ બહેનોને કહેંગા કે બકરી પાલન કમ લાગત મેં અસલ મુનાફો આલે હે, બકરી જલ્દી સૂરો આલે હે જેની સંખ્યા તેજી થકી વધે હે, ને બકરીનું જે દૂધ રહે એ મોગું રહે. ઘણા લોકો આને ઔષધીય ગુણ માને હે તો આ બકરીનું જે દૂધ એ મોગું મળે હે, ને આપણે કહી શક કે આ ઘણા યુવા ભણાઈને હાથે હાથે બકરી પાલન કરીને આત્મનિર્ભર બની રહે. એના સાથે સરકારી યોજના અને સહાયતાને બારેમાં અગર આપણે ભાઈ બહેનોને બતાડો તો સરકાર બી પશુપાલનને વધાવી રહી હે, ને ઘણી યોજનાએ ચલાવી રહી હે. કિસાન ભાઈ બેંક થકી ઋણ લઈ શકે, ને પશુપાલન વિભાગ દ્વારા પ્રશિક્ષણ ને ટીકાકરણની સુવિધાએ બી આલી રહે હે.
0: હવે
1: આપણે દેખો કે સહી જાણકારી લઈને આપણે યોજના બનાવીને કોઈ કામ કરે તો એ કામ બી અસલ તરીકાથી કી થાય હે.
0: હવે
1: તો આપણે ભાઈ બહેનોને એ જ કહેંગા કે આજે જરૂરત હે કે આપણે ગામ મેં રહીને એક નવું અવસર તલાશ, કેવલ નોકરીને પસાડી નથી ભાગવું બલ્કિ સ્વરોજગાર બી સન્માન ને આત્મનિર્ભર આલે હે. તો આપણે બકરી પાલનનું એવું વ્યવસાય કરો જેના થકી કમ નિવેશ થકી શરૂઆત કરો ને આપણને વધારે મુનાફો મળી શકે. આપણે યુવા ભાઈ બહેનોને બી ઈસ કંગા કે આધુનિક તરીકા થકી અપનાવવા પ્રશિક્ષણ લઈને મહેનત કરો તો આપણે ગામ મેં રહીને રોજગાર બી પેદા કરી શકંગા.
0: હવે જાગૃતિ બહેન આપણે સહી કીધું, એની સાથે આપણે બકરીઓમાં જે રોગ થાય હે એની પહેચાન કરવું બી ઘણું જરૂરી હે. આપણે દેખો કે બકરીઓમાં ખુરપકા મૂરપકા જે રોગ હે એ તેજી થકી ફેલે હે, જેનમાં મૂંડ અમે છાલ બુખાર પગમે સૂજન ને ખાવાનું સોડવાની સમસ્યા થાય હે. આને આપણે ટાઈમ માટે ટીકાકરણ કરાવીને ને બીજી બકરી થકી અલગ રાખીને સાફ પાણી આલીને એણાને આની સમસ્યા થકી બચાવી શક. બકરીઓમાં નિમોનિયા, પેટમાં કીડ, દસ્તની સમસ્યા, ત્વચા રોગ આવી આવી સમસ્યા થાય હે. એટલે આપણે પશુઓની જઈ વખત દેખભાલ કરી રહો તે વખત આપણને ઘણા કાની વાતોનું ધ્યાન રાખવું હે. ટાઈમ માટે ટીકાકરણ જ સબ બીમારીઓનું સમાધાન હે. એટલે આપણે ભાઈ બહેનોને આપણે એ જ કહેંગા કે ટાઈમ માટે ટીકાકરણ કરાવીને આપણે આપણી બકરીઓ ને અન્ય જે પશુપાલન આપણે જે બી કરી રહ્યો એનાને સ્વાસ્થ્યની દેખભાલ આપણને કરવી હોગા.
1: હો વેન્જલી પણ એના સાથે આપણે ભાઈ બહેનોને એ કહેવું ચંગા કે જિંદગી મેં મોટું પડવા બદલે હંમેશા મોટા સાધનની જરૂરત નથી રહેતી, ક્યારેક ક્યારેક એક છોટી શરૂઆત ભી હેત ઘરની તકદીર બદલી દે હે. બકરી પાલન ભી એવું જ એક કદમ હે, ભલે એ નાનું દેખાઈ રહ્યું હે પણ આ ભવિષ્યને મજબૂત બનાવે હે. આજે ગામ થકી શહેરની ઓર આપણે દીકરા કી પલાયન વધી રહ્યું હે, યુવા રોજગારની તલાશમાં ભટકી રહે હે, પણ અગર ખેતીને હાથે હાથ પશુપાલનને જોડું જાંજલી પણ તો ગામની મિટ્ટી જ રોજગારનું સબથી મોટું આધાર બની શકે. તો કિસાન ભાઈ પણ આપણે ગંગા કે થોડું શું સોચો કે હર કિસાન અગર આપણે ખેતને હાથે બકરી ભી પાલેગા તો ઘરની આમદની ભી વધેગા, સૂર્યની ભણાઈ ભી આસાન થઈ જાગા, પરિવાર આત્મનિર્ભર બનેગા અને ગામ ખુશહાલ રહેગા. તો ભાઈ બોન સફળતા કારેક ભી એક દાડામાં આપણે નથી મળતી. આપણે દેખા કે પરબાતે પશુને ચારો આલ, એની દેખભાલ કર, બીમારી થકી બચાવો ને આ છોટી છોટી મહેનત એક દાડે મોટું પરિણામ બનીને હામે આવે હે. તો યાદ રાખો કે ધરતી કારે ભી મહેનત કરવા વાળાને ખાલી હાથ નથી લોટાવતી. જે કિસાન પસીનો બહાવે હે ઈ આપણે સપનાની ફસલ ભી કાટે હે.
0: હવે ચક્રતિબુન આપે સહી કીધું ત્રણેય પ્રકાર થકી આજે કાર્યક્રમમાં આપણી ઘણી અસલ વાતે રહી હે કે આપણે જે કિસાન ભાઈ બુન હે ઈ આપણી અતિરિક્ત આય બદલે હરતે બકરી પાલન કરી શકે, આના હું ફાયદા હે ને કઈ કઈ વાતનું એણે ધ્યાન રાખવું હે. વાતે ઘણા આકારની થઈ ગઈ હે ને હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટા પાડવાનું. તો સૂટા તો પડ પણ સાથે પહેલા હમરી લાઈક ઓર ગીત ને મોરે પડા સૂટા.
1: હોવે

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબકી જિમ્મેદારી હૈ.
2: હોવે જયવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: હું અણી માટી મે જન્મી હું, અણી માટી તકીસ જાણી જાઉં હું. મે ખેત હંબાર્યા, બીજ બોયા, મે ફસલ વહાવ્યો, પરિશ્રમ કર્યો, તો પાસે બાપ દાદાની જમીન માટે મારો અધિકાર કેમ નથી? સોરી, જન્મ તકીસ હકદાર હૈ, કાનૂને આ વાત માની હૈ. ના પણ્યા પૂટે એનો હક કોઈ લઈ શકે, ના રિવાજ અને સચને બદલી શકે. બાપ દાદાની જમીન સૂર્યનો અધિકાર, સૂર્યનો હક, એનાની પહેચાન.
2: વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: કાર્યક્રમ ઘુમર હમરવારી અમર હિત બોન ને આપની બોન મનીષા
1: ને આપની બોન અંજલિ નું
0: રામ રામ. હવે બોનો આપ સબ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM ને આપ સભીનું સ્વાગત કરે હા અમારે આજને કાર્યક્રમ ઘુમર મેં.
1: હવે બોને લઈને હાજર થઈ ગયા હા કાર્યક્રમ ઘુમર ને લઈને એક નવા વિષય ને હાથે. મનીષા બોન, આજે કાર્યક્રમ મેં આપણે વાતચીત કરવા વાળા હા કે આપણી જે બોને હે એ હરતે બચત સમૂહ બનાવીને આપણી જિંદગી બદલી રહી છે. આપણે દેખી રહ્યો કે આજે ગાંવ ગાંવ મેં આપણી જે બોને હે એ કેવલ ઘરની જિમ્મેદારી નથી નિભાવતી, બલકી બચત સમૂહ ને માધ્યમ થકી આત્મનિર્ભર બની રહી હે ને આપણે પરિવાર ને સમાજ ની તસવીર બદલી રહી હે. આપણે દેખો કે જે મહિલાએ ક્યારે એકબીજા માટે નિર્ભર રહેતી હતી એ આજે નાના વ્યવસાય ચલાવી રહી હે, આપણા સોરની શિક્ષા માટે ધ્યાન આપી રહી હે, પરિવારના ફેસલા લઈ રહી હે ને જરૂરત પડવા માટે બીજાની મદદ ભી કરી રહી હે. તો આજના કાર્યક્રમ મેં આપણે વિશેષ કરીને એના વિશે માત્ર વાતચીત કરવા વાળા હું કે બચત સમૂહ આપણી બોનોની જિંદગી હરતે બદલી રહી હૈ ને આના હું ફાયદા થઈ શકે.
0: હવે અંજલિ બોન, તો આના વિશે માટે આપણે ભાઈ બોનો ખાતે ઘણા અક્કાની વાતે રેંગા અભર હામળા આગીત ને મોરે કરે આપણી વાતે.
1: હવે તો બોને આપ હામળતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: અંજલિ બોન ગીત ત્યાં ઇશ્યુ પૂરું અને ગીત બાદ એક વખત ફેરે આપણે બોનોનું સ્વાગત કરે હ આપણે આજને કાર્યક્રમ ઘુમરમી જેમ કે અંજલિ બોન ગીત થકી પહેલે વિશે વતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હું આપણે બોને એવી બચત સમૂહ ગતિ આપણી જિંદગી હેતે બદલી શકીએ એમ અંજલિ બોન આપણે દેખ કે આજના ટાઈમમાં આપણી બોને એવી આત્મનિર્ભર બનીને સમાજમાં મોટું બદલાવ લાવી શકીએ એમ પહેલા આપણે દેખતા હતા કે આપણી બોને આર્થિક રૂપેથી કમજોર રહેતી હતી હવે આપણે નાના નાના ખર્ચા બદલે બીજા માંથી નિર્ભર રહેતી હતી પણ અબર આપણે દેખી રહ્યા કે આ ધીરે ધીરે બદલી રહ્યું હે સ્વયં સહાયતા સમૂહ ને બચત સમૂહ આપણે બોનને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું હે આ સમૂહ ને માધ્યમ કરતી આપણે બોને છોટી છોટી બચત કરીને આપણે સપનાને બી પૂરા કરી શકીએ હેમ બચત સમૂહ આપણે બોને બદલે કેવલ આર્થિક તાકાત નથી બલ્કે આ વર્ણને આત્મનિર્ભર ને સન્માન ને નિર્ણય લેવાની શક્તિ બી આલે હે
1: હવે મનીષાબુન આપે સહી કીધું આપણે દેખ કે બચત સમૂહ મેં આપણી જે બોને હે એનો સમૂહ રહે એમની 10-15-12 જેટલી બી બૈરે ભેગું થવું ચાહે હે એ થઈ શકે એ મળીને નિયમિત રૂપ થકી હર મહિને 50 રૂપિયા 100 રૂપિયા આવી રકમ એમને જમા કરે હે ધીરે ધીરે આ જે નાની સી બચત હે એને મોટી તાકાત બની જા પછી સમૂહ ને માધ્યમ થકી સહી વખત બી કઈ બોન ને કઈ રાશિ ની જરૂરત પડે તો એ સમૂહ તકી કાઢી શકે હે હવે એનું જે કામ હે એ પૂરું કરી શકે આપણે દેખો કે આ કેવલ પૈસાનું સમૂહ નથી રહેતું બલ્કે વિશ્વાસ સહયોગ ને આત્મનિર્ભરતાનું સમૂહ રહે હે પહેલા ગામો માં ઘણી મહિલાએ ઘરની 4 દિવારી તક સીમિત રહેતી હતી એનાને બેંક કાગજ સરકારી યોજના પૈસાનું લેનદેન હરતે કરવું હે એ જાણકારી કમ હતી પણ બચત સમૂહ ને માધ્યમ થકી આપણે દેખો કે આપણી જે બોને હે એનાની આર્થિક હમસ વધી હે ને એ આત્મવિશ્વાસ થકી આપણું કામ કરી શકે આજે આપણે દેખો કે આપણી બોને ખુદ બેંક જાય હે બેઠક કરે હે હિસાબ કિતાબ હમારે હે ને યોજનાઓની જાણકારી ભી પ્રાપ્ત કરે હે અને પ્રકાર થકી આપણે દેખો કે બચત સમૂહ ને માધ્યમ થકી આપણી બોનોની જિંદગી માં ઘણા કાનું બદલાવ આવી રહ્યું હે
0: હવે અંજલિ બોન એની સાથે આપણે દેખ કે બચત સમૂહ થી જોડીને આપણે બોને આપણી સબકતી મોટી તાકાત બનાવી શકે હે આર્થિક સ્વતંત્રતા પહેલા આપણે દેખતા હતા કે આપણી બોને ખાલી ઘરના ખર્ચા મેં સહયોગ કરતી હતી પણ હવેના ટાઈમ માં આપણે દેખ કે વે ખુદ કમાઈને પરિવારની આય બી બઢાવી રહી હે ઘણા અક્કાની બોને હે બચત સમૂહ થી ઋણ લઈને સિલાઈ બુનાઈ ડેરી મસાલા નિર્માણ પાપડ અચાર બનાવવું બ્યુટી પાર્લર ને ખેતી ને છોટે છોટે દુકાનોનું વ્યવસાય બી સલાડી રહી હે એને ખાતે આપણે દેખ કે વણને પરિવારની આર્થિક સ્થિતિ હે વે બી મજબૂત થઈ રહી હે જયારે આપણે બોને આપણે પોગમ માટે ઉભી થાયંગા તારે વે અંદર ખાતી આત્મવિશ્વાસી બનેગા ને અગાડી વધેગા એને સાથે આપણે દેખ કે વે આપણે સોરને ભણાઈ સ્વાસ્થ્ય ને ભવિષ્ય બદલે બી બહેતર નિર્ણય લેવાનું કામ કરી રહી હે
1: હવે મનીષાબુન આપે સહી કીધું આપણે દેખ કે ઘણી જે બોને હે આમ વિચાર કરે હે કે આના સમૂહ મેં જોડવા તકી હું થાગા પણ આપણે એને કેવું ચંગા કે હજી સુધી બી આપ સમૂહ તકી ને જોડ્યા હો તો આપ જોડીશો કેમ કે આપણે દેખ કે આ જે નાની નાની બચત હે એ આપણે જીવન મેં મોટો બદલાવ લાવી શકે બહેન બોનું કેવું ચંગા કે માની લો કોઈ ગાંવ મેં 15 બોને જે હે ભેગી થઈ હે ને એ બોને હર મહિને 100 રૂપિયા જમા કરે તો 1 મહિનાના થઈ ગયા 1500 રૂપિયા સાલ ભર મેં 18,000 રૂપિયા જમા થઈ છે અણી પ્રકાર તકી કોઈ બી બોને મળીને બકરી ખરીદી શકે સિલાઈ મશીન લઈ શકે મસાલાનું કામ શરૂ કરી શકે તો ધીરે ધીરે એનાની આય બી વધેગા અને પરિવારની સ્થિતિ બી હતરેગા તો અણી પ્રકાર થકી આપણે કહી શકો કે આ જે બચત સમૂહ હે એ આપણી બોનોને અહેસાસ કરાવે હે કે એ બી એનાને જીવન મેં કઈ કરી શકે ને એનાને બીજા માટે નિર્ભર રહેવાની જરૂરત નથી
0: હવે અંજલિ બોન આપે ઘણી અસલ વાત કીધી જેમ કે આપણે બોને ખતી વાતે સાલીસ રહી આગે બી આપણે આના વિશે માટે વાતે કરંગા પણ અબર હામળા અગીત ને મોરે કરે આપણી વાતે
1: હવે તો બોને હામરતા રહેજો આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે

0: ભાઈ બોનું ગીત તો આવીશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપણે પાછા ફરો કાર્યક્રમ ઘુમર મેં. જેમ કે મનીષા બોન આસે કાર્યક્રમ મેં આપણે ઘણી અસલ વાતો કરી રહ્યો આપણી બોન થકી કે હર તે છોટી છોટી બચત જે હે મોટા બદલાવ લાવી શકે. આયસ વાત કરો તો આપણે ભાઈ બોનોને કેવું ચંગા કે પૈસો જે હે કેવલ આર્થિક તાકત નથી બલ્કી આત્મવિશ્વાસ ભી આપણી બોનને આલે હે. જઈ વખત એક બોન સમૂહ મેં શામિલ થા તે આપણી વાત રાખે હે, ફેસલા લે હે, નાયણન મય હંપાડ્યું તકું જે આત્મવિશ્વાસ હે એ ભી વાર્તે આવે હે. આપણે કેવું ચંગા કે જઈ વખત મહિલાએ હે એ વિઝનને હમે બોલવા મેં પહેલે બીતી હતી. આજના ટાઈમ આપણે દેખી રહ્યો કે આપણી જે બોને હે પંચાયતની બેઠક મેં આપણી વાત ભી રાખી હે. હવે એ ખાલી ઘર નથી હંબારતી બલ્કી સમાજ મેં આપણી અલગ પહેચાન બનાવી રહી હે. બાઈન બોનો બચત સમૂહને માધ્યમ થકી આપણી બોને જે હે એ એકજૂટ થાય હે ને આપણા જીવન મેં બદલાવ લાવે હે. કેવું ચંગા કે અંત થકી પરિવાર મેં ભી મજબૂતી આવે હે. જઈ વખત મહિલા મજબૂત રહે હે તેન પરિવાર ભી મજબૂત બને હે. બચત સમૂહ થકી જુડવા થકી આપણી બોનોની આમદની વધે હે. એમ તકી જેમ કે મનીષા બોન આપે કીધું કે એણન સોરાની ભણાઈ હોજે થા, ઘર મેં પોષણનું હદાર થા, જરૂર પડવા માટે પૈસા જે હે એ પરેશાની મેં કામ આવે હે. એની સાથે કોઈ પરિવાર કર્જ ને બોજ ને તલે નથી રહેતું. શાદી વિવાહ ને સબ જે ચીજે હે એના મેં બ્યાજ મેં પૈસા ને લાભવા પડી. અગર આપણી બોને અણી પ્રકાર થકી જાગૃત રહી ને અણી ચીજા માટે ધ્યાન આ લેતો.
1: હવે અંજલિ બોન એને સાથે આપણે બોનોને કેવું ચાંગા કે બચત સમૂહ આ કેવલ આપણે આર્થિક સહાયતા તક સીમિત નથી હે, આ આપણે સમૂહની જે મહિલા હે વણને સામાજિક રૂપ થી બી જાગૃત બનાવે હે. જયારે આપણે બોનો માટે ઘરેલુ હિંસા, દહેજ પ્રથા, બાલ વિવાહ ને નશા જેવી સમસ્યાને ખિલાફ બી આપણે બોને આવાજ ઉઠાવી શકીએ હે. સમૂહ થી અગર આપણે બોને જોડેગા તે વણને એકતા ને શક્તિનું બી અહેસાસ થાયગા. જયારે આપણે હિતી બોને મળીને એક સંગઠન બનાવેગા તારે સમાજ મેં બી બદલાવ આવેગા ને અભી આગે વધેગા ને આપણે સમાજની તાકત બી બનેગા.
0: હવે મનીષા બોન આપે સહી કીધું આપણે દેખો કે બદલાવનો રસ્તો આટલો આસાન નથી. આપણે દેખો કે આજના ટાઈમે ઘણી એવી બોને હે જેણને પરિવારનો સહયોગ નથી મળતો. આપણી જે બોને હે ઘણી એવી રહે હે જેણને ઘર થકી બહાર નીકળવાની અનુમતિ બી નથી મળતી. ઘણી એવી બોને હે જે ભણી લકી નથી, બેંક ને કાગજ નિર્ણયની જાણકારી કોઈ નહીં રહે. એને સાથે આપણે દેખો કે જઈ વખત એ મહિલા સમૂહ થકી જોડેગા, એ મહિલા સમૂહ બનેગા, તેણે હર કઠિનાઈએ જે હે એ દૂર થાયગા. એમ તકી પરિવારને સહયોગ કરી પાએંગા, સહી પ્રશિક્ષણ લઈ પાએંગા, જાગૃત રહેગા ને મહિલાઓનો જે વિશ્વાસ હે એ એકા બીજા માટે ભી વધેગા. અને આમે આપણે જે પુરુષ હે એ ભી ઘણી મોટી ભૂમિકા નિભાવી શકીએ.
1: હવે
0: એ આપણી બોનોની પ્રગતિ મેં એણનું હાથ આલી શકી. અગર કોઈ પતિ, ભાઈ, પરિવાર આપણી બોનોનો હાથ આલે તો આપણી બોને વધારે તેજી તકી આગળ વળી શકી. બાઈન બોનો આપને કેવું ચંગા કે આજના ટાઈમમાં બચત સમૂહની જે ચીજ હે એ ઘણી મોટી વાત હે. અગર આપણી બોને આંત કી જોડે હે તે એ ખાલી એણનું જ જીવન બદલતી નથી બલ્કી એ બીજાનું ભી જીવન બદલી દે હે. એની સાથે સોચ, આત્મવિશ્વાસ ને સન્માનનો નવો રસ્તો જે હે એ ભી બની પાય હે. જઈ વખત એક બોન બીજા માટે નિર્ભર નહીં રહે ને ખુદના પગ માટે ઊભી રહે હે તો આપણે દેખો કે એ ક્યારે ચૂપ નથી રહેતી, એ સમાજની આવાજ બને હે. જઈ વખત એ સમાજની આવાજ બને હે તો ઘણી એવી સમસ્યા હે જે સમાજમાં ચાલી રહી હે એ ભી દૂર થવા લાગી જાય.
1: હવે અંજલિ બોન એને સાથે આ કાર્યક્રમના માધ્યમ કરતી આપણે બોનાને કેવું ચાંગા કે બચત સમૂહ આપણે બોનાને જીવનમાં નવી રોશની લઈને આવે હે, વણને આત્મનિર્ભર બનાવે હે, આત્મવિશ્વાસ બનાવે હે ને એને સાથે વણને મજબૂત બનાવે હે. આજે આપણે દેખો કે આપણે બોને કેવલ ઘર જ તક સીમિત નથી હે બલ્કી વે પરિવાર, સમાજ, દેશની પ્રગતિમાં બી આપણું યોગદાન આલી રહી હે. બોનો બચત સમૂહ ખતી આ સાબિત થઈ ગયું હે કે અગર આપણે બોનને અવસર મળેગા, સહયોગ મળેગા તે વે બી આપણે જીવનમાં આગાડી વધી શકીગા, સમાજને બદલી શકીગા ને આપણે પરિવારને બી બદલી શકીગા. બોનોની તરક્કી ખતી દેશ બી સચ્ચી પ્રગતિ કરેગા. અત્રે ભાઈ બોનો આપણે બોનને આગે બઢાવવા બદલે બચત સમૂહને મજબૂત બનાવવા બદલે આપણે લગાતાર પ્રયાસ કરવા જોઈએ.
0: હવે મનીષા બોન આપે સહી કીધું તણી પ્રકાર થી કે આપણે ભાઈ બોનોને અંતમાં આપણે ઈસ કહેવું ચાહુંગા કે ભાઈ બોનો યાદ રાખો કે અગર એક બોન શિક્ષિત હોગા તો પરિવાર શિક્ષિત હોગા, એક મહિલા આત્મનિર્ભર હોગા તો હે તો સમાજ મજબૂત બનેગા. સહી વખત આપણી બોને બચત સમૂહ તકી જોડેગા તો બદલાવની જે નવી કહાની હે એ શરૂ થઈ શકા. અને સાથે સાથે હવે અમે કાર્યક્રમ ઘુમર તકી જવાની અનુમતિ ચાહુંગા કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી છૂટો પડવાનો. તો છૂટો તો પડો પણ સાથે પહેલા હમરી લે કર ગીત ને મોરે પડો છૂટો.
1: હવે અંજલિ બોલ.

0: ભાઈનબોનું અણસ્કી થાતે કાર્યક્રમ ઘુમર તકી અમે પડસૂટ. આપને અમારું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સૂચવા અમને આપી શકો અમારે અણપતા માટે.
1: હવે બોનો અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 3271001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારે આના ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234.
0: એની સાથે ભાઈનબોનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો એને માધ્યમ થકી બી આપ આપણા રાય સુઝાવ મને આપી શકો. અમારી ઈમેલ આઈડી હે radio@vagdhara.org.
1: તો બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માટે એક નવા વિષયને હાથે તાર હુદી
2: રામ રામ રામ રામ.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જયવરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: અરે ગોરી, ઇતને સુસ્ત ક્યો દેખ રહી હો, કુછ ખાયા પિયા નહીં હૈ ક્યા?
4: અરે દીદી, ક્યા કરું, કુછ ખાને પીને કા તો મન હી નહીં કરતા હૈ મેરા.
3: અરે ગોરી, યે તો ગર્ભાવસ્થા મે હોતા હી હૈ, જી મચલાયેગા, ખાને કા મન નહીં કરેગા. પર અભી તો ખાના જ્યાદા જરૂરી હૈ, ઓર ખાને મે ભી તુમ્હે દૂધ, દહી, દાલે, હરી સબ્જિયાં ખાની ચાહિયે. ઇસસે તુમ્હારે બચ્ચે કા વિકાસ બહોત અચ્છે સે હો પાયેગા.
4: અરે વાહ દીદી, અગર યે સબ ખાને સે બચ્ચે કા વિકાસ અચ્છા હોગા તો મે આજ સે હી દૂધ પીના શુરૂ કર દૂંગી, ઓર સાથ મે હરી સબ્જિયાં ઓર દાલ ભી ખૂબ ખાઉંગી.
3: યે હુઈ ના બાત ગોરી.
1: યાદ રહે ગર્ભાવસ્થા મે સબસે જરૂરી હૈ પોષક ખાના. વાગડ રેડિયો દ્વારા જનહિત મે પ્રસારિત.
5: घर खर्च के पैसे दो हस्बैंड जी,
6: ये राशन के 15,000, सब्जियों के 2,000
5: और लाइट बिल के
6: अब 0 रुपए कैसे दूं?
5: ओहो भूल ही गई थी, अब तो सोलर पैनल लग गए हैं ना, तो जो 4,000 बचे हैं उससे शॉपिंग हो जाए.
6: पक्का.
7: पीएम सूर्य घर मुफ्त बिजली योजना, जुड़ने के लिए रजिस्टर करें pmsuryaghar.gov.in.

0: આપણે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જીની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત

જય ગુરુ ભાઈ બોનો, આપ સબનું હનુમાન સ્વાગત કરું હું અમારી આજની હાજરીની સભામાં. આપ સભામરી રહો આપણું સામુદાયિક રેડિયો વોકટ રેડિયો 90.8 FM માટે. હું હું આપની હાથે આપની બોન અંજલિ પારેશરને આજે વાર શનિવારની તારીખ 30 મે 2026 નું દાડો હૈ. ભાઈ બોનો, અમે દેખી રહ્યા કે આપણે સ્ટુડિયોની ઘડીમાં હાજરીના 5 વાગી ગઈ હૈ. હવે આપણે શરૂઆત કરો હાજરીની સભામાં પુનઃ પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. બચપન આ કાર્યક્રમમાં સાંભળી શકો કા ઠીક 6 વાગે પ્રસ્તુત કરતા કશિશ પારેશરની મો આપની બોન અંજલિ પારેશરની હાથે. અનસક્રમ મે આગાડી બડંગા આપણે કિસાન ભાઈ બોનો તો કી ચુડુ કાર્યક્રમ ખેતીવાડી. આ કાર્યક્રમમાં સાંભળી શકો કા ઠીક 6 વાગીને 30 મિનિટ માટે પ્રસ્તુત કરતા અંજલિ પારેશર એટલે મોન મારા હાથે રેંગા મારી રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ. એની સ્કડીમાં આપણે આગાડી બડંગા આપણે અધિકાર કાનૂન ને નિયમ તો કી ચુડુ કાર્યક્રમ સચ્ચા સ્વરાજ. આ કાર્યક્રમમાં સાંભળી શકો કા ઠીક 7 વાગે પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટની મો આપની મૂન અંજલિ પારેશરની હાથે. શ્રોતાઓ, બીજો કાર્યક્રમ શું થાગા ઠીક 7 વાગીને 30 મિનિટ માટે કાર્યક્રમ ઘૂમર. આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી જાગૃતિ ભટ્ટની મો આપની મૂન અંજલિ પારેશર. ભાઈન બોનો, એની બાદ ઠીક 8 વાગે આપ હામરોગા કાર્યક્રમ સપનું ખેલડા. આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી. અણા સાથે મનોરંજનની થાગા પૂરી ભરમાર જેને આપ હામરોગા કાર્યક્રમ ફિલ્મ સંગીત ઠીક 8 વાગીને 30 મિનિટ માટે. એની બાદ ભાઈન બોનો ઠીક 9 થી 10 વાગે સુધી આપ હામરોગા કાર્યક્રમ શામી કસલ. તો ભાઈન બોનો, આ તો હતી આપણે હાજરીની સભામાં પુનઃ પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. હવે આપણે સભાની શરૂઆત કરો ભક્તિ શ્રદ્ધા અને આસ્થાથી જોડ કાર્યક્રમ આરાધના થકી.

0: મારું નામ ગિલ્લી હે ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું સમજી કે ને પાણીની તર લાગી રહી હે. તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હે તો એને પાણી પીવડાવો દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા ને અગર આપણે મુન્નીને કાંઈ બી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેને કાનમાં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હે.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હે. જાગૃતિ બુન, આપે કારે સોચ્યું હે? અગર આ બુંદે રૂકી જાયગા તો હું થાય?
0: નાના અંજલિ બુન, હું થા ગા?
1: અરે જાગૃતિ બુન, આપણી જે નદી હે એ હુકી જાયગા, ખેતર બંજર થઈ જાયગા ને આપણું જીવન જે હે એ ભી રૂકી જાગા.
0: ઓ અંજલિ બુન, એટલે જ મન કહે હે કે પાણી તો કાલ હે, પાણી થકી જ આપણું જીવન હે.
1: હોવે જાગૃતિ બુન, હર બુન મેં આપણું જીવન હે ને આજ ધરતી માતાનું સંબલ હે.
0: હોવે અંજલિ બુન, આપણે ભાઈ બહેન થકી આપણે અનુરોધ કરા કે નરને ખુલ્લું નહીં રાખવું, બારિશને પાણીનો સંગ્રહ કરવો, આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢીનું જીવન સફળ થઈ જાગા.
1: હોવે હોવે જાગૃતિ બુન, આપણે ભાઈ બહેનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હે, આ આપણી પહેચાન હે, હર બુંદનું મોલ આપણે જાણો.
0: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.
2: એવું કહેવાય, જૈવિરે એક બૈરું મજબૂત બને હે, તૈવિરે પૂરો પરિવાર મજબૂત બને હે. પણ મજબૂતી ખાલી શબ્દ કહેવા થકી નથી આવતી, આવે હે અધિકાર થકી, સુરક્ષા થકી અને આપણે અસ્તિત્વની પહેચાન થકી. જમીન પૈસા માટે બૈરાનું નામ એને હપનાનું પહેલું પગથિયું હે. એને મળે હે આત્મવિશ્વાસ, રૂપિયાની સુરક્ષા અને આપણા ફેસલા ખુદ લેવાની તાકાત. તો આવો બોલો, આજે મળીને આવાજ ઉઠાવો. એટલે હંગરી સૂર્ય, હંગરી બુની, હંગરી માય આપણા હકને જમીન માટે ગર્વ થકી ઉભી થઈ શકે. બોનને અધિકાર, કેમ કે અધિકાર જ અસલી તાકાત હે.
3: વાવર રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગર રેડિયો 90.8 FM.

0: ભાઈ ને બોનો, આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડ ની છાવ મેં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવા મેં આપણે હા લહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણી ને બચાડંગા ને આપણી ધરતી ને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિ ને બચાવો, ભવિષ્ય ને હદારો.
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલ ને બદલાવ ની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: અંજલિબેન, ગીત તો આવીશું પૂરું, અને ગીતને બાદ એક વખત ફરી આપણે ભાઈ બહેનોનું આપણે સ્વાગત કરો આજના કાર્યક્રમ ખેતીવાડી મેં. અને જેમ કે ગીત કે પહેલા આપણે વિષય બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા રહ્યા કે બકરી પાલન આપણને હરતે કરવું જોઈએ, આનું શું મહત્વ હે. તો આપણે દેખો કે ભારત કૃષિ પ્રધાન દેશ છે, ગામો મેં આજે ભી ઘણા પરિવાર આપણી આય વધાવવા બદલે પશુપાલન માટે નિર્ભર હે. બકરી પાલન એવો વ્યવસાય હે જેના થકી ગરીબ ભી કિસાન આને શરૂ કરી શકે હે. આપણે કહ કે બકરી અક્સર ગરીબ આદમીની ગાય હે, કેમ કે આને પાલવામાં કોઈ ખર્ચ નથી આવતો, લાભ જલ્દી થકી મળી જાય હે. બકરી દૂધ ભી આલે હે, સૂરો ભી આલે હે, ને એનું જે ગોબર હે એ ખેતર બદલે જૈવિક ખાદનું કામ ભી કરે હે.
1: હવે જાગૃતિબેન, આપણે દેખ કે આજના ટાઈમ ખેતીની હાથે હાથે વધારે આયના સાધન હોવું ઘણું જરૂરી હે, કેમ કે ખેતી માટે નિર્ભર રહેવા થકી ઘણા કાની મુશ્કેલ થઈ શકે. ક્યારેક આપણે દેખો મોસમ ખરાબ રહે તો ક્યારે ફસલના દામ વધારે થઈ જાય, તો ક્યારેક લાગત એટલી વધી જા બચત કાંઈ થતી નથી. એવો મેં આપણે પશુપાલન જે હે કિસાન ભાઈ બહેનો બદલે મજબૂત સહારો હે. એમને જેમ કે આપે બતાડ્યું કે બકરી પાલન જે હે એ સબ તકી અસલ કામ હે, કેમ કે આ ગરીબ તકી ગરીબ પરિવાર ભી શરૂ કરી શકે, ને આનમે કમ ખર્ચ મે વધારે લાગત આપણે ભાઈ બહેનોને મળે હે. આજના ટાઈમ મેં આપણે દેખી રહ્યો કે ગામો મેં બકરી જે હે એ અક્સર ગરીબ આદમીની ગાય કહેવાય હે, કેમ કે ગાય ભેંસનું પાલન કરવું આસાન નથી રહેતું, બલકિ બકરી પાલન જે હે એનું ખર્ચ કમ રહે હે ને આય વધારે રહે હે, કેમ કે બકરી જે હે એને કમ જગ્યા જુએ હે, ચારો ભી કમ જુએ હે ને જલ્દી મોટી થઈ સા, જેમ કે આપે કીધું કે સોરો ભી જલ્દી પેદા કરે હે. તો આપણે કહી શકું કે કમ ટાઈમ મેં ભી કિસાન જે હે એ આન થકી વધારે આય પ્રાપ્ત કરીને આપણી જે જીવનશૈલી હે એને હધારી શકે.
0: હવે અંજલિ પણ આપણે ભાઈ બહેનોને એ ભી કેવું ચંગા કે કયા ભી કામની સફળતા સહી યોજના માટે નિર્ભર કરે હે. બકરી પાલન શરૂ કરવા થકી પહેલા આપણને ઘણી વાતોનું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે સબ થકી પહેલા આપણને આ તય કરવું હોય કે આપણે બકરી પાલન છોટા સ્તર માટે કરંગા કે મોટા સ્તર માટે કરંગા. આ આપણા બદલે નવું હે ને નવી શરૂઆત હે. આપણે કને કમ બકરી ભી થઈ શકે તો ધીરે ધીરે આપણે અનુભવ બળવા થકી આપણે સંખ્યા વધાવી શકે. અને બીજી વાત હે કે અચ્છી નસ્લનું આપણે ચયન કરો, સહી નસ્લની જે બકરી રહે એ અસલ લાભ ભી આલે હે ને આ લાભની કુંજી ભી રહે. તો આપણે ભાઈ બહેનોને આપણે કહેંગા કે ભાઈ બહેન બકરી પાલન મેં સાફ સફાઈ ભી ઘણી જરૂરી હે. આપણે જે બકરી રહે એ હમેશા સુખી ને સાફ જગ્યા માટે એને રાખવું જોઈએ. આપણે ઘરમાં અગર વાડો બન્યો તો કહે તો વાડા મેં આપણે રાખ અને એ આપણે પાણી જમા નહીં થવું જોઈએ, કેમ કે આપણે દેખા અંજલિ બોન કે જે પાણી જમા થાય એ મસ્ત પી થઈગા એ બહી પી નહીં શકેગા. તો આપણને જે વાડો હે એ હવા અને ધૂપનું ઉચિત પ્રબંધન હોવું જોઈએ, બારિશ ને શરદી થકી બચાવ ભી જરૂરી હે. એના સાથે બકરીને રહેવાની જે જગ્યા હે એ વધારે ભીડભાડ વાળી નહીં રહેવી જોઈએ. ગંદકી થવા થકી આનાને મેં બીમારી તેજી થકી ફેલે હે તો આ બીમાર પડી જઈગા. ને અગર કિસાન ભાઈ થોડી ઊંચાઈ માટે લકડી યા બાંસનું ફર્શ ભણાવીને વાડો તૈયાર કરે તો સફાઈ ભી આસાની થકી રહી શકેગા.
1: હવે જાગૃતિ બોન આપે સહી કીધું, એની સાથે આપણે જે ભાઈ બોન હે એને ટેમ ટેમ માટે એનાનું ટીકાકરણ કરાવવું હે, કેમ કે બકરીઓની બીમારી થકી બચાવવા બદલે અગર આપણે ટેમ માટે ટીકાકરણ નહીં કરાવવા તો સંક્રમણ વધારે ફેલે ને આપણી બીજી બકરીઓ જે હે એ ભી સંક્રમિત થઈ જાય. એની સાથે આપણે સંતુલિત આહારનું સેવન એણાને કરાવવું હે, જેમ કે હરી ઘાસ હુકો ચારો સાફ પાણીની આપણને વ્યવસ્થા કરવી હે, જેન થકી એણાનું સ્વાસ્થ્ય હે એ અસર બનું તકું રહેગા. એને સાથે આપણે દેખો કે બકરી પાલન કરવા થકી આપણને જૈવિક ખાદ ભી મળે હે. બકરી પાલન ખેતીની મજબૂત નીવ બનાવવામાં મદદ કરે હે, જેમ કે ગોબર ખાદ બનાવી શકો, એન થકી આપણે ખેતની ઉર્વરક ક્ષમતા વધેગા, ખેતી મેં લાગત કમ થાગા ને વધારે આય આપણને મળેગા. એટલે કહી શકો ખેતી ને બકરી પાલન એકબીજાના સાથી હે.
0: હવે અંજલિબેન, તો અંજલિબેન જેમ કે આપણે બકરી પાલન ની બારેમાં વાત કરી રહ્યા કે બકરી પાલન આપણે કિસાન ભાઈ પણ હરતે કરી શકે ને બકરીનું શું મહત્વ હે, તો આ વાતે કાર્યક્રમ ખેતીવાડીમાં આમાં ચાલતી રહેગા. પણ અમને હમરી લઈ કોર કિતને મોરે કર આપણી વાતે.
1: હવે

0: મુરગી પાલન શરૂ કરવાને પહેલે આપણને ધ્યાન રાખવું હોય કે આપણને કેટલા પૈસાની જરૂરત પડે. અગર આપણે બે યા ચાર બકરીની શરૂઆત કરી રહો તો એને બદલે આપણને પૈસાની વ્યવસ્થા કરવી હોગા, ઘરની આય પાય એની રહેવાની જગ્યા દેખવી હોગા, પછી ધીરે ધીરે આપણે એનાની સંખ્યા વધાવી શકો. એટલે કહી શકો કે પહેલે આપણને છોટા સ્તર માં આની શરૂઆત કરવી હે, ને ધીરે ધીરે આને આપણે આગળ વધાવી શકો.
1: હવે અંજલિપુર, એના સાથે આપણે બકરી અને ભોજનની વારે વાત કરો તો બકરીએ હરી ઘાસ પત્તી ભૂકો ચારો ને અનાજ સબ ખાઈ શકે હે.
0: હવે
1: ને આ સબ સંતુલિત ભોજન આપણે આલ દૂધ ભી અસલ આલેગા ને એનું વજન ભી અસલ તરીકા થકી વધેગા. હરી ઘાસ મેં આપણે કહી શકો કે પેડ પૌધાની પત્તી એ ભી આલી શકા, એના સાથે ભૂસો દાણા ભી આલી શકા. બકરીને આપણે હંમેશા સાફ પાણી ભી ઉપલબ્ધ કરાવી શકા, યાની કે આપણે ધ્યાન રાખવું કે ખરાબ સડો તકું પાણી એને નથી આલવું ને સાફ પાણી પીવાડવું હે, ને હળ્યો તકું આપણે ચારો ભી નથી આલવું, કેમ કે અગર એ ખાઈંગા થી બીમાર પડી સઈંગા. એના સાથે આપણે ભાઈ બહેનો ને કહેંગા કે જઈ વારે બકરીની આપણે દેખભાલ કર તો સહી દેખભાલ ઘણી જરૂરી હે. અગર સહી દેખભાલ કરંગા તો એ બીમાર કમ થઈંગા, અને બીમાર કમ થઈંગા તો આપણે લાભ વધારે આલેંગા. સમય સમય માટે જેમ કે આપે કીધું તું કે ટીકાકરણ કરાવવું હે, પશુ ચિકિત્સક ની સલાહ લઈને આપણે ટીકાકરણ કરાવી શકા. આપણે જે બકરી હે એને ઠંડ બારિશ ને વધારે ગરમી થકી બચાવવા હે, ને અગર કોઈ બકરી બીમાર દિખાઈ ભી રહી હે તો એને જે બીજી બકરી હે એના થકી અલગ રાખવું હે. ને નિયમિત સફાઈ ને પૌષ્ટિક ભોજન આલંગા તો આપણી જે બકરી હે એ સ્વસ્થ રહેગા ને આપણને આમદની ભી અસલ આલેંગા.
0: હવે ચક્રતિબુન આપે સહી કીધું, એને સાથે આપણે ભાઈ બહેનો ને કેવું ચંગા કે આપણી બુન બદલે બકરી પાલન અજી ભી મહત્વપૂર્ણ હે. આપણે દેખો કે આપણી જે બુને હે એ પશુઓની દેખભાલ અસલ તરીકા થકી કરે હે, એવા મેં બકરી પાલન કરીને એ આપણે રોજગારના સ્તરને બહેતર બનાવી શકીએ. આપણે દેખો કે ઘરને કામને હાથે આપણી બુને બકરી પાલન આસાની થકી કરી શકીએ, સ્વયં સહાયતા સમૂહ બનાવીને કામ કરી શકે ને આપણી અલગ પહેચાન બનાવી શકીએ. આપણે દેખો કે ઘણી બોને હે જે ગામ મેં બકરી પાલન કરી હે, ને એને માધ્યમ થકી એ આપણા સોરની ભણાઈ પૂરી કરી રહી હે, ઘરનું ખર્ચ ચલાવી રહી હે, ને ખુદ ભી આત્મનિર્ભર બનીને આપણી અલગ પહેચાન બનાવી રહી હે.
1: હવે અંજલિબુન, જેમ કે આપે બતાડ્યું કે આપણે બોને બદલે બકરી પાલન હરતે જરૂરી હે, આઈસ અગર આપણે વાત કરો કે બકરી પાલન થકી હું લાભ થઈ શકે તો આપણે ભાઈ બહેનોને કહેંગા કે બકરી પાલન કમ લાગત મેં અસલ મુનાફો આલે હે. બકરી જલ્દી સૂરો આલે હે જેની સંખ્યા તેજી થકી વધે હે, ને બકરીનું જે દૂધ રહે એ મોગું રહે. ઘણા લોક આને ઔષધિય ગુણ માને હે તો આ બકરીનું જે દૂધ એ મોગું મળે હે. ને આપણે કહી શક કે આ ઘણા યુવા ભણાઈને હાથે હાથે બકરી પાલન કરીને આત્મનિર્ભર બની રહે. એના સાથે સરકારી યોજના અને સહાયતાને બારેમાં અગર આપણે ભાઈ બહેનોને બતાડો તો સરકાર બી પશુપાલનને વધાવી રહી હે, ને ઘણી યોજનાએ ચલાવી રહી હે. કિસાન ભાઈ બેંક થકી ઋણ લઈ શકે, ને પશુપાલન વિભાગ દ્વારા પ્રશિક્ષણ ને ટીકાકરણની સુવિધાએ ભી આલી રહે હે. આપણે દેખો કે સહી જાણકારી લઈને આપણે યોજના બનાવીને કોઈ કામ કરે તો એ કામ ભી અસલ તરીકા થકી થાય હે. તો આપણે ભાઈ બહેનોને એ જ કહેંગા કે આજે જરૂરત હે કે આપણે ગામ મેં રહીને એક નવું અવસર તલાશ, કેવલ નોકરીને પસાડી નથી ભાગવું બલ્કિ સ્વરોજગાર ભી સન્માન ને આત્મનિર્ભર આલે હે. તો આપણે બકરી પાલનનું એવું વ્યવસાય કરો જેના થકી કમ નિવેશ થકી શરૂઆત કરો ને આપણને વધારે મુનાફો મળી શકે. આપણે યુવા ભાઈ બહેનોને ભી કહેંગા કે આધુનિક તરીકા થકી અપનાવવા, પ્રશિક્ષણ લઈને મહેનત કરો તો આપણે ગામ મેં રહીને રોજગાર ભી પેદા કરી શકંગા.
0: હવે જાગૃતિબુન આપે સહી કીધું, એની સાથે આપણે બકરીઓમાં જે રોગ થાય હે એની પહેચાન કરવું ભી ઘણું જરૂરી હે. આપણે દેખો કે બકરીઓમાં ખુરપકા મૂરપકા જે રોગ હે એ તેજી થકી ફેલે હે, જેમને મૂંડ અમે છાલ બુખાર પગમે સૂજન ને ખાવાનું સોડવાની સમસ્યા થાય હે. આને આપણે ટાઈમ માટે ટીકાકરણ કરાવીને ને બીજી બકરી થકી અલગ રાખીને સાફ પાણી આલીને એણાને આની સમસ્યા થકી બચાવી શક. બકરીઓ મેં નિમોનિયા, પેટમાં કીડ, દસ્તની સમસ્યા, ત્વચા રોગ આવી આવી સમસ્યા થાય હે. એટલે આપણે પશુઓની જઈ વખત દેખભાલ કરી રહો તે વખત આપણને ઘણા કાની વાતોનું ધ્યાન રાખવું હે. ટાઈમ માટે ટીકાકરણ જ સબ બીમારીઓનું સમાધાન હે. એટલે આપણે ભાઈ બહેનોને આપણે એ જ કહેંગા કે ટાઈમ માટે ટીકાકરણ કરાવીને આપણે આપણી બકરીઓ ને અન્ય જે પશુપાલન આપણે જે બી કરી રહો એના સ્વાસ્થ્યની દેખભાલ આપણને કરવી હોગા.
1: હવે અંજલિબુન, એના સાથે આપણે ભાઈ બહેનોને એ કહેવું ચંગા કે જિંદગી મેં મોટું પડવા બદલે હંમેશા મોટા સાધનની જરૂરત નથી રહેતી, ક્યારેક ક્યારેક એક છોટી શરૂઆત ભી હેત ઘરની તકદીર બદલી દે હે. બકરી પાલન ભી એવું જ એક કદમ હે, ભલે એ નાનું દેખાઈ રહ્યું હે પણ આ ભવિષ્યને મજબૂત બનાવે હે. આજે ગામ થકી શહેરની ઓર આપણે દેખો કે પલાયન વધી રહ્યું હે, યુવા રોજગારની તલાશમાં ભટકી રહે હે, પણ અગર ખેતીને હાથે હાથ પશુપાલનને જોડું જાંજલી પણ તો ગામની મિટ્ટી જ રોજગારનું સૌથી મોટું આધાર બની શકે. તો કિસાન ભાઈ બોન આપને કંગા કે થોડું શું સોચ

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હૈ બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકી બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જયવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
3: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
4: જાગૃતિ બોલ, આપે કારે સોચ્યું હૈ અગર આ બુંદે રૂકી જાયેગા તો હું થાય?
5: નાના અંજલિ બોન, હું થા ગા.
4: અરે જાગૃતિ બોલ, આપણી જે નદીએ હૈ એ હુકી જાયેગા, ખેતર બંજર થઈ જાયેગા, ને આપણું જીવન જે હૈ એ ભી રૂકી જાગા.
5: ઓ અંજલિ બોન, એટલે જ મન કા કહે કે પાણી તો કાલ હૈ, પાણી થકીસ આપણું જીવન હૈ.
4: હોવે જાગૃતિ બોન, હર બૂંદ મે આપણું જીવન હૈ, ને આજ ધરતી માતાનું સંબલ હૈ.
5: હોવે અંજલિ બોન, આપણે ભાઈ બોન થકી આપણે અનુરોધ કરા કે નર ને ખુલ્લો ની રાખવો, બારિશ ને પાણી નું સંગ્રહ કરવો. આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢી નું જીવન સફળ થઈ જાગા.
4: હોવે હોવે જાગૃતિ બોન, આપણે ભાઈ બોનો ને કહો કે પાણી બચાવો, પાણી બચાવો, ને આપણી ધરતી ને હરી ભરી રાખો. જલ જીવન હૈ આ આપણી પહેચાન હૈ, હર બૂંદ નું મોલ આપણે જાણો.
3: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત ને પ્રસારિત.
6: ભાઈ ને બોનો, આપે કારે વિચાર કર્યો હૈ કે જૈયા પેડ ની છાવ મે આપણે રહ યા આપણે ની કેટલી શાંતિ મળે હૈ, જેની હવા મે આપણે હાલ હ ઈ ભી આપણા થકી કઈ આશ રાખે હૈ. હોવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હૈ. એક પેડ લગાડંગા, પાણી ને બચાડંગા, ને આપણી ધરતી ને જીવન દાન આલંગા.
4: હોવે પ્રકૃતિ ને બચાવો, ભવિષ્ય ને હદારો.
6: હોવે આજે નાના નાના કદમ હૈ એ આબાવાળા કાલ ને બદલાવ ની શરૂઆત હૈ.
3: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
7: ભૂમિ આવંટન હો, દાખિલ ખારિજ હો યા રાજસ્વ વિભાગની પ્રક્રિયા, હર બોનને મળે સહી જાણકારી, સહી માર્ગદર્શન ને બરાબરીનો અધિકાર. યાદ રાખો, જઈ બોન સશક્ત થાય યસ વિકાસનો સહી રસ્તો નીકળે હૈ.
3: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
8: સેહત નો રાજ હું હૈ બોન, અસલ આદત ને સહી ખુરાક હૈ બોન. જિંદગી પરબાત ની શરૂઆત પાણી થકી કરો, થોડું સુ વ્યાયામ ને તાત કાઢી ની જીવન જીવા. ફળ સબ્જી રોજે ખા, બીમારી ને દૂર ભગાવા. જંક ફૂડ તકી દૂર રહ, નીંદર પૂરી લ ને ખુશ રહ.
9: હોવે સેહત હૈ અસલી ધન આપણું, આ જીવન નો સહારો હૈ. આજ થકી આ રાજ ને અપનાવંગા ને જીવન ને સ્વસ્થ બનાવંગા.
10: હોવે સ્વસ્થ રહો, ખુશ રહો, કેમકી આ છે સેહત નું અસલી રાજ.
3: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: कार्यक्रम घूमर हमारी अमर हित बोन ने आपनी बोन मनीषा
1: ने आपनी बोन अंजलि नु
0: राम राम होवे बोनो आप सब हमले रिया हो अपनो सामुदायिक रेडियो वागर रेडियो 90.8 FM ने आप सभी नु स्वागत कर रहा हमारे आज ने कार्यक्रम घूमर में
1: होवे बोने लेने हाजिर थी के हाँ कार्यक्रम घूमर ने लेने एक नया विषय ने हाथ दे मनीषा बोन आज कार्यक्रम में अपने बातचीत करवा वाला हूँ कि अपनी जो बोने हैं ये हर ते बचत समूह बनावी ने अपनी जिंदगी बदली रही है। આપણે દેખી રહ્યો કે આજે ગાંવ ગાંવ મેં આપણી જે બુને હે એ કેવલ ઘરની જિમ્મેદારી નથી નિભાવતી બલ્કી બચત સમૂહને માધ્યમ થકી આત્મનિર્ભર બની રહી હે ને આપણે પરિવારને સમાજની તસવીર બદલી રહી હે આપણે દેખો કે જે મહિલાએ ક્યારેક બીજા માટે નિર્ભર રહેતી હતી એ આજે નાના વ્યવસાય ચલાવી રહી હે આપણા સોરોની શિક્ષા માટે ધ્યાન આપી રહી હે પરિવારના ફેસલા લઈ રહી હે ને જરૂરત પડવા માટે બીજાની મદદ ભી કરી રહી હે તો આજના કાર્યક્રમ મેં આપણે વિશેષ કરીને આના વિશે માતા વાતચીત કરવા વાળા હું કે બચત સમૂહ આપણી બોનોની જિંદગી હરતે બદલી રહી હે ને આના હું ફાયદા થઈ શકે
0: હવે અંજલિ બોન તો આના વિશે માતે આપણે ભાઈ બોનો ખાતે ઘણા અક્કાની વાતે રેંગા અબર હમણા આ ગીતને મોરે કરે આપણી વાતે
1: હવે તો બોને આપ હમર તો રેસુ આપણું રેડિયો આપણી વાતે વાગર રેડિયો 90.8 FM માતે

0: અંજલિ બોન ગીત ત્યાં આવીશું પૂરું, અને ગીત બાદ એક વખત ફેરે આપણે બોનોનું સ્વાગત કરે હા આપણે આજના કાર્યક્રમ ઘુમરમી. જેમ કે અંજલિ બોન ગીત થકી પહેલે વિશે વતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હા આપણે બોને એવી બચત સમૂહ ગતિ આપણી જિંદગી હેતે બદલી શકીએ. અંજલિ બોન આપણે દેખો હા કે આજના ટાઈમમાં આપણી બોને એવી આત્મનિર્ભર બનીને સમાજમાં મોટું બદલાવ લાવી શકીએ હે. પહેલા આપણે દેખતા હતા કે આપણી બોને આર્થિક રૂપેથી કમજોર રહેતી હતી, હવે આપણે નાના નાના ખર્ચા બદલે બીજા માટે નિર્ભર રહેતી હતી, પણ અબર આપણે દેખી રહ્યા હોય કે આ ધીરે ધીરે બદલી રહ્યું હે. સ્વયં સહાયતા સમૂહ ને બચત સમૂહ આપણે બોને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું હે. આ સમૂહ ની માધ્યમ કરતી આપણે બોને છોટી છોટી બચત કરીને આપણે સપના ને બી પૂરા કરી શકીએ હે. બચત સમૂહ આપણે બોને બદલે કેવલ આર્થિક તાકાત નથી, બલ્કે આ વર્ણને આત્મનિર્ભર ને સન્માન ને નિર્ણય લેવાની શક્તિ બી આલે હે.
1: હવે મનીષાબુન આપે સહી કીધું, આપણે દેખ કે બચત સમૂહ મેં આપણી જે બોને હે એનો સમૂહ રહે એમની 10-15-12 જેટલી બી બૈરે ભેગું થવું ચાહે હે એ થઈ શકે. એ મળીને નિયમિત રૂપ થકી હર મહિને 50 રૂપિયા 100 રૂપિયા આવી રકમ એનમે જમા કરે હે. ધીરે ધીરે આ જે નાની સી બચત હે એને મોટી તાકાત બની જા. પછી સમૂહ ને માધ્યમ થકી સહી વખત બી કઈ બોન ને કઈ રાશિ ની જરૂરત પડે તો એ સમૂહ તકી કાઢી શકે હે.
0: હવે
1: એનું જે કામ હે એ પૂરું કરી શકે. આપણે દેખો કે આ કેવલ પૈસાનું સમૂહ નથી રહેતું, બલ્કે વિશ્વાસ સહયોગ ને આત્મનિર્ભરતાનું સમૂહ રહે હે. પહેલે ગામો માં ઘણી મહિલાએ ઘરની 4 દિવારી તક સીમિત રહેતી હતી. એનાને બેંક, કાગજ, સરકારી યોજના, પૈસાનું લેનદેન હરતે કરવું હે એ જાણકારી કમ હતી. પણ બચત સમૂહ ને માધ્યમ તકી આપણે દેખો કે આપણી જે બોને હે એનાની આર્થિક હમસ વધી હે ને એ આત્મવિશ્વાસ થકી આપણું કામ કરી શકે. આજે આપણે દેખો કે આપણી બુની ખુદ બેંક જાય હે, બેઠક કરે હે, હિસાબ કિતાબ હમારે હે ને યોજનાઓની જાણકારી ભી પ્રાપ્ત કરે હે. અને પ્રકાર થકી આપણે દેખો કે બચત સમૂહ ને માધ્યમ થકી આપણી બુનોની જિંદગી માં ઘણા કાનો બદલાવ આવી રહ્યો હે.
0: હવે અંજલિ બોન એની સાથે આપણે દેખો કે બચત સમૂહ થી જોડીને આપણે બોને આપણી સબકતી મોટી તાકાત બનાવી શકે હે આર્થિક સ્વતંત્રતા. પહેલા આપણે દેખતા હતા કે આપણી બોને ખાલી ઘરના ખર્ચા મેં સહયોગ કરતી હતી, પણ હવેના ટાઈમ માં આપણે દેખો કે વે ખુદ કમાઈને પરિવારની આય બી બઢાવી રહી હે. ઘણા આકારની બોને હે બચત સમૂહ થી ઋણ લઈને સિલાઈ બુનાઈ, ડેરી, મસાલા નિર્માણ, પાપડ અચાર બનાવવું, બ્યુટી પાર્લર ને ખેતી ને છોટો છોટો દુકાનોનું વ્યવસાય બી સલાડી રહી હે. એના ખાતે આપણે દેખો કે વણને પરિવારની આર્થિક સ્થિતિ હે વે બી મજબૂત થઈ રહી હે. જયારે આપણે બોને આપણે પોગમાતે ઉભી થાયંગા તારે વે અંદર ખતી આત્મવિશ્વાસી બનેગા ને અગાડી વધેગા. એને સાથે આપણે દેખો કે વે આપણે સોર ને ભણાઈ સ્વાસ્થ્ય ને ભવિષ્ય બદલે બી બહેતર નિર્ણય લેવાનું કામ કરી રહી હે.
1: હવે મનીષાબુન આપે સહી કીધું, આપણે દેખો કે ઘણી જે બોને હે આમ વિચાર કરે હે કે એના સમૂહ મેં જોડવા તકી હું થાગા, પણ આપણે એને કેવું ચંગા કે હજી સુધી બી આપ સમૂહ તકી ને જોડ્યા હો તો આપ જોડીશો. કેમ કે આપણે દેખો કે આ જે નાની નાની બચત હે એ આપણા જીવન મેં મોટો બદલાવ લાવી શકે. બહેન બોનો કેવું ચંગા કે માની લો કોઈ ગાંવ મેં 15 બોને જે હે ભેગી થઈ હે ને એ બોને હર મહિને 100 રૂપિયા જમા કરે તો 1 મહિનાના થઈ ગયા 1500 રૂપિયા, સાલ ભર મેં 18,000 રૂપિયા જમા થઈ છે. અણી પ્રકાર થકી કોઈ બી બોને મળીને બકરી ખરીદી શકે, સિલાઈ મશીન લઈ શકે, મસાલાનું કામ શરૂ કરી શકે, તો ધીરે ધીરે એનાની આય બી વધેગા અને પરિવારની સ્થિતિ બી હતરેગા. તો અણી પ્રકાર થકી આપણે કહી શકો કે આ જે બચત સમૂહ હે એ આપણી બોનોને અહેસાસ કરાવે હે કે એ બી એનાને જીવનમાં કાંઈ કરી શકે ને એને બીજા માટે નિર્ભર રહેવાની જરૂરત નથી.
0: હવે અંજલિ બોન આપે ઘણી અસલ વાત કીધી, જેમ કે આપણે બોને ખતી વાતે સાલીસ રહી આગે બી આપણે આના વિશે માટે વાતે કરંગા, પણ અબર હામળા અગીત ને મોરે કરે આપણી વાતે.
1: હવે તો બોને હામરતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

આપણી બોને થકી કે હરતે છોટી છોટી બચત જે હૈ મોટા બદલાવ લાવી શકે. આ વાત કરો તો આપણે ભાઈ બોનો ને કેવું ચંગા કે પૈસો જે હૈ કેવલ આર્થિક તાકત નથી બલ્કિ આત્મવિશ્વાસ ભી આપણી બોને ને આલે હૈ. જઈ વખત એક બોન સમૂહ મેં શામિલ થા આપણી વાત રાખે હે, ફેસલા લે હે, નાયણન મય હમ પાડ્યો તકુ જે આત્મવિશ્વાસ હે ઈ ભી વાર્તે આવે હે. આપણે કેવું ચંગા કે જે વખત મહિલાએ હે ઈ વિઝન ને હમે બોલવા મે પહેલે બીતી હતી, આજના ટાઈમ મેં આપણે દેખી રહ કે આપણી જે બોને હે પંચાયતની બેઠક મેં આપણી વાત ભી રાખી હે. હવે ખાલી ઘર નથી હંભાળતી બલ્કિ સમાજ મેં આપણી અલગ પહેચાન બનાવી રહી હે. બાઈન બોનો બચત સમૂહ ને માધ્યમ થકી આપણી બોને જે હે એ એકજુટ થાય હે ને આપણા જીવન મેં બદલાવ લાવે હે. કેવું ચંગા કે અંત કી પરિવાર મેં ભી મજબૂતી આવે હે. જે વખત મહિલા મજબૂત રહે હે તેન પરિવાર ભી મજબૂત બને હે. બચત સમૂહ તકી જુડવા તકી આપણી બોનોની આમદની વધે હે. એન તકી જેમ કે મનીષા બોન આપે કીધું કે નન સોરાની ભણાઈ હોસે થા, ઘર મેં પોષણનું હદાર થા, જરૂર પડવા માટે પૈસા જે હે એ પરેશાની મેં કામ આવે.

0: જયારે આપણે હિતી બોને મળીને એક સંગઠન બનાવેગા તારે સમાજમાં ભી બદલાવ આવેગા ને અભી આગે વધેગા ને આપણે સમાજની તાકાત ભી બનેગા.
1: હવે મનીષા બોન આપણે સહી કીધું, આપણે દેખો હો કે બદલાવનો રસ્તો આટલો આસાન નથી. આપણે દેખો હો કે આજના ટાઈમે ઘણી એવી બોને હે જેને પરિવારનો સહયોગ નથી મળતો. આપણી જે બોને હે ઘણી એવી રહે હે જેને ઘર થકી બહાર નીકળવાની અનુમતિ બી નથી મળતી. ઘણી એવી બોને હે જે ભણી લખી નથી, બેંક ને કાગજ નિર્ણયની જાણકારી કોઈ નહીં રહે. એને સાથે આપણે દેખો હો કે જઈ વખત ઈ મહિલા સમૂહ થકી જોડેગા, એ મહિલા સમૂહ બનેગા, તેણે હર કઠિનાઈ જે હે દૂર થાયગા, એન તકી પરિવારને સહયોગ કરી પાએંગા, સહી પ્રશિક્ષણ લઈ પાએંગા, જાગૃત રહેગા ને મહિલાઓનો જે વિશ્વાસ હે એકમ વિઝા માટે ભી વધેગા. અને આને આપણે જે પુરુષ હે એ ભી ઘણી મોટી ભૂમિકા નિભાવી શકી.
0: હવે
1: એ આપણી બોનોની પ્રગતિ મેં એણનો હાથ આલી શકી. અગર કોઈ પતિ ભાઈ પરિવાર આપણી બોનોનો હાથ આલે તો આપણી બોને વધારે તેજી તકી અગાડી વળી શકી. બાઈન બોન આપને કેવું ચંગા કે આજના ટાઈમમાં બચત સમૂહની જે ચીજ હે એ ઘણી મોટી વાત હે. અગર આપણી બોને આ તકી જોડે હે તો એ ખાલી એણનું જ જીવન બદલતી નથી, બલ્કી એ બીજાનું ભી જીવન બદલી દે હે. એને સાથે સોચ આત્મવિશ્વાસ ને સન્માનનો નવો રસ્તો જે હે એ ભી બની પાય હે. જે વખત એક બોન બીજા માટે નિર્ભર નહીં રહે ને ખુદના પગ માટે ઊભી રહે હે તો આપણે દેખો કે એ ક્યારે ચૂપ નથી રહેતી, એ સમાજની આવાજ બને હે. જે વખત ઈ સમાજની આવાજ બને હે તો ઘણી એવી સમસ્યા હે જે સમાજમાં ચાલી રહી હે એ ભી દૂર થવા લાગી જાય.
0: હવે અંજલિ બોન એને સાથે આ કાર્યક્રમને માધ્યમથી આપણે બોનને કેવું ચાંગા કે બચત સમૂહ આપણે બોનને જીવનમાં નવી રોશની લઈને આવે હે, વર્ણને આત્મનિર્ભર બનાવે હે, આત્મવિશ્વાસ બનાવે હે ને એને સાથે વર્ણને મજબૂત બનાવે હે. આજે આપણે દેખો કે આપણે બોને કેવલ ઘર જ તક સીમિત નથી હે, બલ્કી વે પરિવાર સમાજ દેશની પ્રગતિમાં ભી આપણું યોગદાન આલી રહી હે. બોનો બચત સમૂહ ખતે આ સાબિત થઈ ગયું હે કે અગર આપણે બોનને અવસર મળેગા, સહયોગ મળેગા, વે ભી આપણે જીવનમાં આગળ વધી શકેગા, સમાજને બદલી શકેગા ને આપણે પરિવારને ભી બદલી શકેગા. બોનોની તરક્કી ખતે દેશ ભી સચ્ચી પ્રગતિ કરેગા. અત્રે ભાઈ બોનો આપણે બોનને આગળ બઢાવવા બદલે બચત સમૂહને મજબૂત બનાવવા બદલે આપણે લગાતાર પ્રયાસ કરવા જોઈએ.
1: હવે મનીષા બોન આપે સહી કીધું ત્રણેય પ્રકારથી કે આપણે ભાઈ બોનોને અંતમાં આપણે એ જ કહેવું ચાહુંગા કે ભાઈ બોનો યાદ રાખો કે અગર એક બોન શિક્ષિત હોગા તો પરિવાર શિક્ષિત હોગા, એક મહિલા આત્મનિર્ભર હોગા તો હેતુ સમાજ મજબૂત બનેગા. સહી વખત આપણી બોને બચત સમૂહ તકી જોડેગા તો બદલાવની જે નવી કહાની હે એ શરૂ થઈ શકા. અને સાથે સાથે હવે અમે કાર્યક્રમ ઘુમર તકી જવાની અનુમતિ ચાહુંગા, કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી છૂટો પાડવાનો. તો છૂટો તો પડો પણ સાથે પહેલા હમરી લે એક ઓર ગીત ને મોરે પડો છૂટો.
0: હવે અંજલિ બોલ.

0: ભાઈનબોનું અણસ્કી થાતે કાર્યક્રમ ઘુમર તકી અમે પડસૂટ. આપને અમારું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સુઝાવ અમને આપી શકો અમારે અણપતા માટે.
1: હવે બોનો અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે આના ફોન નંબર માટે. અમારું ફોન નંબર હે 9460051234.
0: એની સાથે ભાઈન બોનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો એને માધ્યમ થકી બી આપ આપણા રાય સુઝાવ મને આપી શકો. અમારી ઈમેલ આઈડી હે radio@vagdhara.org.
1: તો બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટીમ માં એક નવા વિષય ને હાથે તાર હુદી
2: રામ રામ રામ રામ.

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણની કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આ જે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત

ભાઈઓનું બનો, આ તો હતી અમારી આજની સભા. અમે આશા કરા કે આજની સભા મેં પ્રસારિત થવા વાળા કાર્યક્રમ ગીત સંગીત આપને પસંદ આવ્યા હોંગા. આપને અમારા આજના કાર્યક્રમ કેવા લાગ્યા એને બદલે આપ અમને રાય સુઝાવ આપી શકો અમારે અણા પતા માટે. અમારું પતું હે વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 3270001. અજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234. તો ભાઈઓ બોનો, આ તો હતી અમારી આજની સભા. બીજી સભામાં ફેરી મુલાકાત થાગા તારુદી આપની સાથી અંજલિનું રામ રામ.